વિકાસનું આ રાજમાર્ગ છે, સંકલ્પિત આ રાષ્ટ્ર જીવનનો મહામાર્ગ છે, પ્રજા જીવનની પ્રત્યેક પ્રત્યેક પ્રભાતની પ્રત્યેક પ્રબુદ્ધ ચેતનાનો સ્વર આ છે, વંદે માતરમ. આ સેતુ હિમાચલ ગુંજતા સ્વર, સત્ય પાવન ઔર પરમ હૈ અડિગ હર ભારતીય, મન મે નહીં કોઈ ભરમ, વેદોં સે ભી વંદનીય હૈ, જય ઘોષ વંદે માતરમ, વંદન હૈ વંદે માતરમ, જય ઘોષ વંદે માતરમ.